તમારા લોકગીતરે માધ્યમથી શેર કરવા એક રહે સુરેશ બ્રહ્મોરી તો એસ લોકગીત સુગી જણા બિલાસપુરી કાર્યક્રમ હિસાબે વક્ત એકરા તો સબણ શ્રોણા તે ઇજાજ લેન દે નમસ્કાર।